આ સિંહ તારા દોહાનો મેં આ પ્રતિભાવ જોયો, સુણીને તુલસીદાસ હસ્યા, દેખ કબીરા રોયો. બચપન તો ઉષા કિરણ, યૌવન ચડતી ધૂપ, શ્યામ અવસ્થા આખરી, રંગ રહેના રૂપ. મિત્રો, રાધા કૃષ્ણ અને મીરાના ગીતો આજે આપણે સાંભળી રહ્યા છે. કાર્યક્રમમાં આગળ સાંભળશે ફિલ્મ બોલ રાધા બોલનું ગીત.

क्या रे खड़खड़ाट हंसी में उजोइए मरे जो क्या एकांत तो रड़ी पण लेव जोइए खूब ओछू आप्यू छे ईश्वरे जीवन जेटलू जीवाय एटलू बस मौजथी जीवी लेव जोइए। नमस्कार प्रणाम नवा वर्षना प्रथम कार्यक्रम में आप सर्वे नु हार्दिक स्वागत छे। हैप्पी न्यू ईयर મિત્રો, વીતેલું વર્ષ ગમે તેવું ગયું હોય પણ આ વર્ષ તમને ગમે તેવું હોય તેવી અમારી અધિક શુભેચ્છાઓ. આપનું વર્ષ સુખ શાંતિ તંદુરસ્તી અને સદકર્મોથી ભરપૂર રહે તેવી પ્રભુની પ્રાર્થના. આકાશવાણીના આ કાર્યક્રમને ફરી એકવાર ગત વર્ષોની જેમ જ આપનો સાથ સહકાર અને સદભાવનાઓ સાંપડતી રહે તેવી અભિલાષા સાથે પ્રસ્તુત છે આગળનો કાર્યક્રમ. રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની પંક્તિઓ સાથે. તુજ સુખની મહેફિલમાં તું સૌને નોતરજે. હા મિત્રો, રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે તુજ સુખની મહેફિલમાં તું સૌને નોતરજે પણ જમજે અશ્રુઓનો થાળ એકલો.

0: માં કાંઈ ને કાંઈ ભાવ રહેલો હોય છે. મને કોઈએ કહ્યું હતું કે તમને ખબર છે કે ભગવાન કૃષ્ણ નો જે અવકાશી રંગ છે, ભૂરો રંગ છે, એ શાના કારણે છે? મને ખબર નથી, પણ મને એવું કહેવામાં આવ્યું કે કૃષ્ણ ભગવાન આકાશની માફક અનંત છે, એટલે એમનો રંગ વાદળી કલરનો છે. એ વિષ્ણુ ભગવાનનો અવતાર છે અને વિષ્ણુ ભગવાન પણ એમનો એવો ઘણા ફોટામાં જોવા મળે છે. તો ભગવાન છે કે નહીં એ તો આજના જીવનના ભાષામાં ભગ અને વાનનો અર્થ. તો રજૂ કરીએ બીનાબેનને આજના જીવનના ભાષામાં.
1: નમસ્કાર શ્રોતાઓ, ભગવાન છે અને જરૂર ક્યાં છે એવું મારું માનવું છે, પણ ભગવાનને ભગવાન જ શા માટે કહે છે એ આજે આપણે સાંભળીશું. મિત્રો, ભગ શબ્દ છ વસ્તુઓનું મિશ્રિત રૂપ છે. આ છ વસ્તુઓ છે શ્રી, શૌર્ય, વૈભવ, કીર્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. ક્યારેય આપણે વિચાર્યું છે કે ભગવાન આખરે ભગવાન જ કેમ કહેવામાં આવે છે? ભગવાન શબ્દનો અર્થ શું છે? શા માટે કહેવામાં આવે છે કે દરેક માણસમાં ભગવાન બનવાની ક્ષમતા હોય છે? આમ તો તમામ પ્રશ્નોનો ઉત્તર આપને મળતા છે, પણ આ સવાલનો જવાબ બહુ ઓછા લોકો જાણે છે. વાસ્તવમાં ભગવાન કોઈ વ્યક્તિ નથી, પણ કેટલાક ગુણોની સંપન્નતાને કારણે એમને એ ઉપાધિ મળી છે. જો મનુષ્ય આ ગુણોથી યુક્ત બની જાય તો તેને પણ ભગવાનની ઉપાધિ મળી શકે છે. પણ કોઈ વ્યક્તિમાં એક સાથે આટલા ગુણો હોવા મુશ્કેલ છે, અલબત્ત કહી શકો કે અસંભવ છે. વાસ્તવમાં ભગવાન શબ્દ બે શબ્દોનો બનેલો છે, ભગ અને વાન. ભગ એ તમામ ગુણોનું મિશ્રિત નામ છે તથા તેને ધારણ કરવાથી તે ભગવાન કહેવાય છે. જેમ કે બળવાન, ધનવાન, શક્તિવાન જેવા શબ્દો. ભગ શબ્દો છ વસ્તુનું મિશ્રિત રૂપ છે. આ છ વસ્તુઓ છે શ્રી, શૌર્ય, વૈભવ, કીર્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. આ છ ગુણોના પેકેજને ભગ કહેવાય છે અને તે જેની પાસે હોય છે તે ભગવાન કહેવાય છે. કહેવાય છે કે સામાન્ય મનુષ્યમાં આ છ ગુણોનું મિલન લગભગ અસંભવ છે, માટે તે ભગવાન બની શકતો નથી. પણ જ્યારે કોઈ વ્યક્તિ આ તમામ ગુણોને પોતાની અંદર સમાવી લે છે ત્યારે તે ભગવાન બની જાય છે. ભગવાન કહો, ઈશ્વર, ખુદા, પરમાત્મા, વાહેગુરુ વગેરે કેટલાય નામોથી આપણે ઓળખીએ છીએ, બોલાવીએ છીએ. કોઈ સાકાર સ્વરૂપમાં માને છે તો કોઈની આસ્થા નિરાકાર પ્રતિ છે, પણ એ વાત ચોક્કસ છે કે દરેક વ્યક્તિ તેને કોઈ ને કોઈ સ્વરૂપમાં માને છે જરૂર. ત્યાં સુધી કે હવે વિજ્ઞાન પણ નમ્રતાથી, વિનમ્રતાથી પૂર્વક સ્વીકારે છે કે આ અદભુત, અસીમ અને વિલક્ષણ સૃષ્ટિને કોઈ ચેતન સત્તાએ જ બનાવી છે. આધુનિક વિજ્ઞાન આજે એક વિનમ્ર વિદ્યાર્થીની જેમ અધ્યાત્મના ચરણોમાં સહજ બેસવા માટે તૈયાર છે. ઈશ્વરના અસ્તિત્વને લઈને આજે વિજ્ઞાનના મનમાં કોઈ શંકા સંદેહ નથી. અધ્યાત્મ ક્ષેત્રના તત્વજ્ઞાનીઓનો અનુભવના સિદ્ધ મતે કે જેના વગર માણસ કોઈ પણ કિંમતે રહી ન શકે એ વસ્તુ તે તત્કાલ ભરપૂર માણવા મળી જાય છે. હવા, પાણી, પ્રકાશ વગેરે વસ્તુઓ એટલી જરૂરી છે, ઈશ્વરે એને એટલા પ્રમાણમાં સુલભ બનાવી છે. આ વાત ઈશ્વર પ્રાપ્તિના વિષયમાં પણ લાગુ પડે છે. જો કોઈ ભક્તના મનમાં ઈશ્વરને પામવાની તરસ, શ્વાસ લેવાની જરૂરિયાત જેટલી તીવ્ર બની જાય તો ઈશ્વર તેને તત્કાળ મળી જાય છે. મીરા, નાનક, કબીર, રામકૃષ્ણ પરમહંસ, સૂરદાસ, તુલસી વગેરે ભક્તોને ભગવાન ત્યારે જ મળ્યા હતા જ્યારે તેમના મનમાં ઈશ્વર પ્રત્યેની પ્રાપ્તિની ઘેલછા જોવા મળી. સત્કર્મો દ્વારા ભગવાન પ્રસન્ન થાય છે. સત્કાર્યોમાં ધ્યાન રાખવામાં આવે તો દુઃખ કે ખામીનો અનુભવ નહીં થાય. કહેવાય છે કે સત્કર્મો અર્થાત યજ્ઞ, દાન, ધ્યાન અને સમર્પણ, આપણા સારા કર્મો જ આપણને ભગવાનની કૃપા અને પ્રસન્નતા અપાવે છે. ભગવાન સૃષ્ટિના પ્રારંભથી જ પ્રાણી દ્વારા કરવામાં આવતા સત્કર્મોથી પ્રસન્ન રહે છે. દૂષિત કર્મ કરનાર પ્રાણીઓ માટે પરમાત્મા સાક્ષાત્કાર રૂપ બની જાય છે. કળિયુગના સંબંધમાં કહેવામાં આવે છે કે આ યુગમાં ચારે તરફ ખરાબ કાર્યો થતા જોઈ શકાશે અને સારા પણ લુપ્ત થશે. આવા સમયે જો થોડા સારા કર્મો કરવામાં આવે તો ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. ભગવાનની કૃપા અર્થાત બધા સુખોની પ્રાપ્તિ. બધા સુખો એટલે અર્થ, ધર્મ, કામ અને મોક્ષની પ્રાપ્તિ સહેજ થઈ જાય છે. સુખ અને શાંતિની પ્રાપ્તિ માટે સૌથી વધુ આવશ્યકતા છે યજ્ઞ, ધ્યાન, દાન અને સમર્પણની. સમર્પણ ભગવાન પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે, પરિવાર પ્રત્યે. આ સત્કાર્યોમાં ધ્યાન રાખવામાં આવે તો કોઈ દુઃખ કે ખામીનો અનુભવ નહીં થાય. અનુભવ થશે તો માત્ર પરમ આનંદ અને શાંતિનો. અને એ પરમ આનંદ અને શાંતિ મળશે એ જ છે આપણો સ્વર્ગ. અને કહેવાય છે કે સ્વર્ગ તો ભગવાનના ચરણોમાં હોય છે. તો મિત્રો, ભગવાનને મેળવીએ તો સ્વર્ગ એની જાતે જ મળી જશે. આ જ હતું.